ગમી ભાઈસ પણ પ્રોગ્રામ બોઝાન એન્ડ પ્રોગ્રામિંગ પ્રોડ્યુસર છે વસીમ ફારૂક. ઈશો આકાશવાણી ઓન શ્રીનગર સ્ટેશન સાંજે 2 એલાનુક કર્યું હના ઇંતજાર.